મિલન ગીત ઇતામાં જનપ્રિયુ ચિત્રપટ એક ગીત ગાયક મોહમ્મદ રાફી મેં ગીતે અથલતુના ગીત ચિત્રપટ ગીત ચિત્રપટ ઇતામત મેં જનપ્રિયુ ચિત્રપટ લોપુરામ સો નેક્સ્ટ લીડ ફ્રોમ ધ ફિલ્મ ગીત દસ્પ ડોયટ લીડ સો નોઇન્સન સિપ્સિક લીપ દીસમ ફિલ્મ ઇન બોલિવુડ ઉન આઈને ફેમિલિયન ડ્રામા હાટ દીસમ ફિલ્મ આલસ ગિશિષ્ટ ગેહાટ રાજેન્દ્ર કુમાર ઉન Mala Singh spielt diesen Film und Kalyanji Anandji hat Musik dirigiert. So Kalyanji Anandji ge sangeetin rasavatuna me chitrapate ena me geete gayane karanne Gul Saxena samaga Jyotira Ilyam.